0: 아니나리나의 라이프 인슈어랜스 후예 라디오.
1: 수나 걸러다 람다가 이슈 뭐냐고 브랜드 모델을 가방자라이 트리머티 차리찬 모델다 거리 아니 거나 레디라 아마크 모델을 만나면서
2: 트리머티 차리찬
1: 야 아플라 스마트 페이 라고서 모델 거리 봤어가네 안녕하세요
2: 모델 거리 뭐니 이로 서버이 스마트하고 수많은 가방이 나온 트리머티 모델 아웃스포 뭐니 그다 와이래 오리지널 또다 브랜드 모델 소스트 모델만 찬이 찬이 키나라 트리머티 모델 아웃스포
3: हमें कहा सैमसंग ओप्पो वीवो सीजी इंटेक्स एमआई मल्जू कलर्स लाभा एमटेक टेक्नो आईटेल ब्रांड का मोबाइल घड़ी साउंड सिस्टम डिसोम पंखा तथा सैमसंग इलेक्ट्रोनिक सामान पाइन का साथ ही पुराना मोबाइल लीएर नया मोबाइल साटिं
4: त्रिमूर्ति मोबाइल हाउस धादिंग सी मिलन टोल लेकाली टिकट काउंटर संगे प्रोपाइटर ईश्वर श्रेष्ठ संपर्क मोबाइल नंबर 9841063130 र 9813183